0: පිජහනෙන කාලොන් සබදන්තජෝකමෝකුලෙ දෙරබෙටිනා එගන යයෝ සසුරතා හැදීරේ එගන යයෝ සසුරතායිදි.
1: તેતાલી મન ઘી એખનો ઓકના ઇલના અકે દૌ લગી ઇદી સંગે સંગે અક્કુ નામ નિત્ય લકડા અરા સંગિયર ઘી પાડકા ડંડી મેનોત મેના બિદકર અનર ગુડ્ડાતી ઉદય રાજુ ચંદુ મન આરતી અંજલી અરા ગુટ્ટા કુજુર પરિવાર